જેવા એક કમનગુન કહીએ બેશુમાર બેઅંત સ્વામી તેરો અંત ન કિન હી સતગુરે.